મારી પૂનમ સાહુ. જય માં કર્મા રેડિયો શ્રોતા સંગ ગાતા પારસી સાથી હૈ લાવણ્યા સાહુ, કુમારી ઉપાસના, દેવરાજ, ઓમ કુમાર, પુષ્પરાજ, પ્રભુરામ સાહુ, ધમની કિરવઈ સે સમેલાલ ધીવર, યુવાંશ ધીવર, કુનાલ, ગોવિંદ, મમતા, મુન્ની ધીવર, ધવલપુર સે ગેંદલાલ મિશ્રા, ચંદ્રકાંતિ, અર્ચના, ધનંજય મિશ્રા, સંબલપુર કાંકેર સે ફાગુરામ યાદવ, ઓજસ્વી ઈશિકા, તેજલ યાદવ, ભાટાપારા સે નારાયણ યદુ, પુનિયા યદુ, રાકેશ યદુ, અરમી યદુ, ઓર પોટિયા કલા દુર્ગ સે સંજય સાહુ, સુજાતા, શશાંક, સીમા સાહુ, છત્રપતિ સંભાજીનગર સે રાજેશ સાબલે પાટિલ, રાજદીપ રાજેશ, રાશિ ઓર શ્રીમતી શીતલ રાજેશ, આપ સબને સુનના ચાહા હૈ બરસાત કી રાત ફિલ્મ કા ગીત લતા મંગેશકર ઓર કિશોર કુમાર કી આવાજો મેં, ગીતકાર હૈ આનંદ બક્ષી, સંગીત આર ડી બર્મન કા હૈ.